બેણો, બાર આપણે સુણ્યો પ્યારો સો ગીત ઓર આપ કરા આપણી જાણકારી કી બાત વર્ષા જલ સંરક્ષણ ક્યાં કરા. તો બેણો, વર્ષા જલ સંરક્ષણ બહુ જરૂરી હે, ક્યોંકિ ઇસે આપણો ભૂજલ સ્તર બઢે ઓર પાણી કી જો આપણે કમી આ રહી હે વો ભી દૂર હોવે. સાથ હી બેણો, બાઢ કો ખતરો ભી ટલ જાવે, ક્યોંકિ પાણી બહેર બહાર જાઓગો હી નહીં તો પાણી કો જો બાઢ હે ઉનકી ખતરો ભી ટલ જાવે ઓર સાથ હી પર્યાવરણ ભી સંતુલિત બને રહે. તો બેણો, ઇક લીએ સરલ ઘરેલુ તરીકો યો હે કી છત સે વર્ષા જલ સંગ્રહણ કર સકા હા. છત પર આપા પાઇપ લગાવા જો પાણી કા ટેન્ક મે લે જાવે ઓર પાણી ને ફિલ્ટર કર સકા હા. ટેન્ક કા પાણી બાગવાની ના બા મે ઓર યા સબ ચીજા માં આપા ઇસ્તેમાલ કર સકા હા. સાથ હી અગર આપણા ઘર કા આસપાસ જગહ હે તો આપા 3x3 ઓર 3 ફીટ ગહેરો ખડ્ડો ખોદ કે નીચે બજરી કોયલા ઓર રેત કી પરત ડાલ કે ઓર ઉપર સે છત કા પાણી કા પાઇપ ને ગડ્ઢા મે ડાલ કર આપા ધીરે ધીરે જમીન મે પાણી પહોંચા સકા હા. ઓર ફિર વો પાણી આપા આપણે ઘર કા કામકાજ મે લે સકા હા. તો બેણો, ઇસે દેખો, એક તો આપણા ઘર કો પાણી ઘર મે રહેવું કો ઓર સાથ હી સમય પડ પાપા જરૂરત પડ પાપા આપા હું પાણી ને કામ મે ભી લે સકા હા. સાથ હી બેણો, અગર આપણા આસપાસ બંધ કુવા પડ્યા હુઆ હે તો કે આસપાસ કી સફાઈ કરા ઓર જો પાણી કો નિકાસ આપણા આસપાસ હો રહ્યો હે વો કુવા કી તરફ કર દેવા તાકી વો કુવા ભી જો બંધ પડ્યા હુઆ હે વા મે પાણી ઇકઠ્ઠો કર સકા હા. આપણા આસપાસ અગર કોઈ ઝીલ યા તાળાબ હે ઓર વે ગંદા પડ્યા હે યા વા કો નિકાસ જો પાણી આવા કા નિકાસ વે રુક્યા હુઆ હે તો આપણે વયા કી સફાઈ કરા તાકી વો પાણી જો આપણા ગાંવ મે ભર રહ્યો હે આપણા આસપાસ ભર રહ્યો વો પાણી ઝીલ ઓર તાલાબ તક પહોંચ સકે. ઓર સાથ હી બેણો, આપણે જ્યાદા સે જ્યાદા પેડ લગાવા તાકી પેડ હે જો જડા વા કી જડા પાણી સોકે હે ઓર વે પાણી ને આગે જાવા કી બજાય જમીન મે રોકે હે. તો બેણો, ઈ સે દેખો, એક તો ભૂજલ સ્તર બઢેગો સાથ હી આપણે પાણી કો બિલ બી કમાઓગો ક્યોંકિ પાણી આપણે ઘર મે સે હી કામ મે લેઉંગા ઓર સૂકા કા દિના મે વો પાણી આપણી જરૂરત ભી પૂરી કરે લો ઓર આપણી જો ખેતી કી જમીન હે વો મિટ્ટી કી ઉર્વરતા ભી બઢેગી. તો બેણો, યા તો આપણી વાત ઓર આપ સુના પ્યારો સો ગીત.